0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: અગર ચાહો તેજ દિમાગ મે સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
5: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
6: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
7: હોવે ભાઈ બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
8: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
9: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
10: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
11: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
12: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
13: નાના અંજલિ બુન, હું થાગા?
12: અરે જાગૃતિ બુન, આપણી જે નદીએ હે ઈ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
13: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
12: હોવે જાગૃતિ બુન, હર બુન મેં આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હે.
13: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો નહીં રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
12: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બુન નું મોલ આપણે જાણો.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણની કેટલી શાંતિ મળે હે જીની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત
0: સેહત નું રાજ હું હે બોન
1: અસલ આદત ને સહી ખુરાક હે બોન જેમ કી પરબાત ની શરૂઆત પાણી થકી કરવું થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવવા ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવવા જંક ફૂડ થકી દૂર રહ નીંદર પૂરી લ ને ખુશ રહ
0: હોવે સેહત હે અસલી ધન આપણું આ જીવન નો સહારો હે આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા
1: હોવે સ્વસ્થ રહો ખુશ રહો કેમ કી આ છે સેહત નું અસલી રાજ
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત

જય ગુરુ ભાઈ બોનો, આપ સબનું ઘણીમાન સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સબ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. હું હું આપને હાથે આપની ગુણાંજલિ પારેશર ને આજે વાર રવિવારની તારીખ 5 જુલાઈ 2026 નો દાડો હે. નાઇન બોનો, અમે દેખી રહ્યા હો કે આપણે સ્ટુડિયોની ઘડી મેં હાંસીના 5 વાગી ગયા હે. તવે આપણે શરૂઆત કરું હાજરીની સભા મેં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. મહાપુરુષોની જીવની તકી જુડુ કાર્યક્રમ મહાપુરુષોની પ્રેમ ગાથા. આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ આપની મૂળ અંજલિ પારેશર. એની જ કડીમાં આપણે આગળી મળંગા પ્રેરણાદાયી કહાનીઓ થકી જુડુ કાર્યક્રમ કથા કહાની. આ કાર્યક્રમમાં ભામરી શકો કા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની હાથે. એની જ કડીમાં ઠીક 6:30 માટે આપ હામરોગા કાર્યક્રમ બાત નની દિલુકી. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની જ કડીમાં આપણે આગળી બળંગા અતિથિયો થકી જુડુ કાર્યક્રમ હમારે મહેમાન. આ કાર્યક્રમમાં ભામરી શકો કા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મારે હાથે. પણ ક્રમ મેં આગળી બઢતે તકે આપણે રૂપ કરંગા ઠીક 7:30 માટે ગાંધીજીના વિચારો તો કી જુડુ કાર્યક્રમ ગાંધી આત્મદર્શન. ભાઈ બોનો, ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ દાદી માં કી રસોઈ. એનમાં આપણે જાણંગા આપણે પરંપરાગત વ્યંજનોની વિધિ નિવારા મેં. આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની જ કડીમાં આપણે શરૂ થાગા કાર્યક્રમ હમ ઓર હમારા સંવિધાન. આ કાર્યક્રમ આપ સાંભળી શકોગા ઠીક 8:30 માટે. અને આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટને મૂ આપની ગુણ અંજલિ પારેશર. અણા સાથે આપ કાર્યક્રમ સાંભળી શકોગા 9 વાગે તકી 10 વાગે સુધી કાર્યક્રમ શામે ગસલ. તો ભાઈ બોનો, આ તો હતી આપણે હાંસીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા અને આસ્થા તકી જુડુ કાર્યક્રમ આરાધના તકી.

એવું કહેવાય જૈવરે એક બૈરું મજબૂત બને હે તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માથે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે એને મળે હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની

0: તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્યે, હંગરી બોને, હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે. બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હૈ. વાવર રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયેગા તો હું થાય?
2: ના ના અંજલિ બોન, હું થાગા?
1: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે ઈ હુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા, ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
2: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
1: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે, ને આજ ધરતી માતાનું સંબલ હે.
2: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો ની રાખવું, બારિશને પાણીનો સંગ્રહ કરવો, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
1: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બૂંદનું મોલ આપણે જાણો.
3: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
4: થારી મે પાસો લાવો જૂનું હવાર, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતીનું ખવાનું છોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
5: મોટું અનાજ અપનાવંગા, શરીરને સ્વસ્થ રાખંગા.
6: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, મિસોરની મુસ્કાન. હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન. હોવે કેમકે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
1: હોવે ભાઈ અને બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી શું.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હૈ.
1: હોવે એનિમિયા થકી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: થારી મે પાસો લાવો જૂનું હવાર, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બારતી નું ખવાનું સોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
0: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: શબ્દ કેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
1: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
0: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
1: તો આવો બોલો, આજે મળીને આવાજ ઉઠાવો. એટલે હંગરી સૂર્ય, હંગરી બુને, હંગરી માય આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે.
0: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાવર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: आप सभी सुन रहे हैं आपका अपना सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM पर.
4: हाजिर है साथियों कार्यक्रम गांधी आत्म दर्शन में.
5: श्रोता साथियों, आदमी अक्सर वो बन जाता है जो वो होने में यकीन करता है. अगर मैं खुद से ये कहूँ कि मैं फला चीज नहीं कर सकता, तो यह संभव है कि मैं शायद सचमुच वो करने में असमर्थ हो जाऊँ. इसके विपरीत अगर मैं ये यकीन से करूँ कि मैं ये कर सकता हूँ, तो निश्चित रूप से उसे करने की क्षमता पा लूंगा, भले ही शुरू में मेरे पास वो क्षमता ना ही रही हो. यह कथन महात्मा गांधी द्वारा कहे गए हैं.

0: ભાઈ ને બોનો, આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવ મેં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જીની હવા મેં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણી ને બચાડંગા ને આપણી ધરતી ને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિ ને બચાવો, ભવિષ્ય ને હદારો. હવે
0: આજે નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે. એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત. તો આવો બોલો, આજે મળીને આવાજ ઉઠાવો. એટલે હંગરી સૂર્ય, હંગરી બુને, હંગરી માય આપણા હકને જમી માથે ગર્વ થકી ઉભી થઈ શકે. બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકત હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વ સે ભરપૂર કરે ભોજન. ખૂન મે આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હે. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હે. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મે એનિમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હે. ऐसे स्थिति में चिकित्सक को जरूर दिखाएं और उचित उपचार लें. वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित.
4: पप्पा पप्पा, मारे भी भणवा जावू है, सोपड़ा थकी दोस्ती करवी है.
0: बस यही तो शुरुआत है बदलाव की. जब हर बेटी बेटा पढ़ेगा तभी तो गांव गांव आगे बढ़ेगा.
1: होवे न कोई गरीबी रोके, न कोई हालात रोके, शिक्षा तक इस बदलेगा हर एक दाड़ो निरातर.
4: हिंडो स्कूल जा, आपड़े आपड़ा भी अपना पूरा करो.
0: याद रखिए, कलम की ताकत हर मुश्किल पर भारी है. हर बच्चे की पढ़ाई हम सबकी जिम्मेदारी है.
1: होवे जयवरे सब सोरा भणेगा, तारे तो देश अगाड़ी बढ़ेगा.
0: शिक्षा नहीं तो सपना अधूरा, शिक्षा है हर बच्चे का पूरा हक.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
5: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM.

તો ભાઈઓ બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈ બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.